0: ગરમી ને પણ હારી કાર્યક્રમ સુનન આલી સેંગ બહેનોનો શોભા બેંડા ઘણા ઘણા રામ રામ રામ રામ ગુંજન બેન ઘણા સારા રામ રામ
1: ઘણા સારા રામ રામ
0: અરે દોડતા ક્યાં આવ્યો આજ કોઈ વિશેષ હે કી દોડ ભાગ
1: ઓંધી વાજેની દાણો ઓ આપણને પહેલી દોડાય દે
0: એ વાત સહી પર ઓંધી શું એક વાત હોય હે કે ગરમી શું થોડી રાહત મળી
1: ઘણો તાપમાન મે કેતી ગિરાવટ આવે એ ઓંધી વાજે
0: ગરમી તો હે પણ અગર હવા ભેળી વે ને તો થોડી ગરમી શું પૂરી 15-20 દિન તક ચલતી રાતિયો પીળીઓ ઊંધિયો આવતી
1: બિલકુલ
0: ઊંધિયો મેં આવી ગણી
1: 8-8, 10-10 દિન એક શ્રી કી બાજતી ઊંધી અરે ખેજડ ને
0: બજતા
1: આડંગ
0: આવ્યો બદલ્યો આપણો રહેન સહેન બદલ્યો હોય ઓર હર ચીજ મેં જો બદલાવ આવ્યો તો પ્રકૃતિ ભી આપણો રૂખ
1: બદલ્યો
0: બદલ્યો और खास तो बड़े एक और भी बात है कि जो अपर पहले पेड़ पौधा को नहीं था हरियाली को नहीं थी तो उसकी वजह से वो खेजड़े बाजते गोरे बावड़िया बाजता और हमें हरियाली ओणसू पेड़ पौधा ओणसू वो जो धूड़ है नी डब्बा माथे वो थोड़ी जंप गई है वो थोड़ी जंप गई है और गाँव हो चाहे शहर हो जो धीरे धीरे धीरे धीरे जो जनसंख्या बढ़ी या जो घर बदता गया तो वो धूड़ है जो रुका कम उड़े थोड़ी
1: बिल्कुल
0: कहने मतलब है कि जो સુવિધાઓ જ્યાં કચ્ચા ઘર હતા થોડે બાળો હતા અમે પક્કા મકાન
1: દેખો આપો આપો જો પડતા નહીં સ્કૂલ મે કે પેડ પોદા કી કામ કરે
0: હા
1: પેડ પોદા પોદા જ કો હે મિટ્ટી રે કટાવ નો રોકે
0: મિટ્ટી
1: નો બંધ રાખે તો એ જ કો નહેર આઈ આપણે એ થોડો સો બયાર મે બદલાવ જો આયો એ સો કઈ બરસાતો હોણી ચાલુ હોય તો એ સો કઈ શહેર રો વિસ્તાર હોયો ગામ રો વિસ્તાર હોય તો ડૂબવા વાળી જગ્યા જગા હોય સીમિત હોય
0: સીમિત હો
1: ગઈ ઉરે કારણે દડાઈ કોણ રહ્યા તો દડા ઉડે કે
0: પર એક એ ભી વાત હે ગુંજન બેન કે થો ઘર ગોર કર્યું હોય તો સાકલે જ ચીડિયા ચી ચી ચી ચી કરતા તો આંખ ખુલતી
1: ઓ અણો કી બજે
0: હે મોન કોણ છોડી
1: ડાગળે માથે સુવો તો થાનો સુનાઈ
0: એ ભી વાત સહી હે
1: ડાગળે માથે જ સુવો ને તો 3:30 બજે સો ચીડિયા ની ચીચાટ ચાલુ હો જાવે
0: ચીડિયા
1: ચી ચી ચી ચી કરતી
0: રહે
1: ખેલકૂદ કરે તો સારી જ જાવે અપને આપને પર એક ઈ ગરમી મે હું કદી કદી બેઠી બેઠી સોચો હે કે ઇતી ગરમી મે આપનો 10-15 મિનિટ મે આપનો પાણી
0: પાણી જરૂર પડ જાય
1: એ બાવડા આ બોલા જીવ કે જા
0: વાહ એ બાબ મેણ મોંડે તો ખુશી એ તો મણ વાત કેમ થી
1: કહેતા હતા તો ઓ કીએ કે સુબે સુબે જે તમારી ચીચાટ સોણાની જાણો એક ધ્યાન જો કોઈ ને આપરો ખુદરો ઓ મોરી કાલ્પનિક દુનિયામાં જાવે
0: જાવે સહી કે
1: ઈયો અબોલા જીવનો જીવન હે એ આપરી ખેલકૂદ આપરો અટ ખેલ્યો જ કો બરાબર ઘડી બિના દેખે 4 બજે એકદમ ઓરી ચાલુ હો જાવે અર સિંજારી થે દેખ્યા કર સુઈ સિંજા સુરજ ઢળતો હોય અર એ એક જગ્યા સુ બીજી જગ્યા ટપા દેતો ઝટ આપરી જગ્યા કરણ ની કરે બે કયો જગ્યા કરે પછી ઈયા ઉડતો કોણ દેખી જાય ઉએ એક રૂખ સુ બીજે રૂખ માં દે આપરી જગ્યા ઝાલણ નો જો દોડ ભાગ કરતી રહે કે ઊંચે ચડે નીચે ચડે જગા આવરી જાલે પર પછી મન મે ભી આવે કે બિચારી દિન ભર મજૂરી કરે
0: ભઈ ઉમરે ભી તો હે ની હા દોણા હે ઉમરે ભી ટબર હે
1: ઉમરા ભી હે લેકિન અબ બોલો જીવે બસ બોલ કઈ કોન સકે ઓર કાલ મે એક જગા મતે ઓર એ દેખ્યો કે એસી લાગોડો તો કેરે એસી રે નીચે પાણી ટપકતો તો તો ઓ પાણી રી થોડો સી ભેળો હોયડો તો ચીડી ઉએ માથે આય ચૂંચ ભોર પાણી લે ગઈ જાણો બડી તકલીફ દે વાત લગી કે આપો સો અહીંયા ચીડીઓ ને વાસ્તે કે થાળ ઘરો ઘર જો મંડી જાવે ને તો એ વાળો બોલા જી પીસા ની રહે
0: ભાઈ દેખો ગુંજન મેં ઈ રા તો સીધો સી અગે મને હળકો સી યાદ હે આપણે ગોર મહિનો ખેજડી કા દરખત મોટા મોટા હોતા ને તો ઉમે દોરી રે મહિનો યા એક ગૂંથતા और उर में मिट्टी रो मोटो कुलड़ो रख देता पछे उर में पानी
1: पानी भरता। हाँ।
0: तो पक्षी है जो उड़ता उड़ता आयु मत बैठ के चौंच भरी
1: उड़िया सही है।
0: तो हमें एक तो मोटा दरखत भी देखना कम मिले और मनख रो जिंदगी अड़ी दौड़ भाग आली होगी कि मैंने तो बखत को नहीं गया दरखत माथे चढ़े पछे उर माथे पिंगो लगावे पछे उर में मिट्टी रो कुलड़ो रखे पानी का। तो ये रे वास्ते अपे की कर सको है कि अपर डागोड़ो मथे जो मिट्टी रो बर्तन हुए कोई भले कोई बाल्टी लोरी हुए कोई प्लास्टिक रो भी हुए कोई भी चीज है जो आप पानी भर मत है भर के रखो नहीं तो वो पक्षी कद आए पानी पी जावे अपन तो कोनी दियो।
1: तो हूं एस तो कहें कि जकी जगह मत एसी रो थोड़ो से पानी ढोल के बेड़ो ओड़ो तो वो जगह ही हूं जोई ली तो आप भर रख सो तो क्यों कौन जो है और घरो घर जे बरोड़ा रहनी तो बाड़ा बोला जी तिसा नहीं मरे दौड़े पानी न तरसे नहीं ये भर गर्मी में जितनी जरूरत
0: जितना भी पशु चिड़ी री बात कौन कर दे अपन जितना भी पशु पक्षी है कबूतर किरड़ी समझ लो भले तो अगे की हूं तो घरों रे महीना गेहूं चुगिस्ता बाजरी फटकीस्ती दाड़ा चुगिस्ती और चावल चुगिस्ता हर चीज घर में बनती और धौन मतलब साफ हो तो धौन ना साफ कर बारा भेड़ो करता नहीं तो ई रूटीन रो जो रोज रो तो उ में भी चुगा बीणो तो होतो ही होतो तो वो चुगा बीण रे लारे जो चुग्गो बजतो नहीं वो अपे कबूतर और मारे नाप देते
1: कबूतर
0: तो उए में उमर पेट भराई होती। हमें युग जत बदल गयो अपे बात देखो जो आज री बच्ची ना अपे थाली जलाऊ के ले दाल चुग तो ना
1: मतलब चुगा बीड़े रो काम तो मैं काम री श्रेणी में रही के कोई काम है उन्हें तो गिनी कोनी
0: सीधो नुकसान अपर पक्षु पक्षियों ने खावन न मिले कोनी पहली बात। तो ये वास्ते अपे हमें जो आना जेठ वैसाख रो महीनो है ये मैं सब दिखावे री जिंदगी ना छोड़ के अगर आप ठंडे दिमाग से सोचो नहीं में ना जो बदक महीनो चल रहे बदक महीने रे आप बात करो तो आप समय भी कम पड़ जावे दान पुण्य रे मामले में तो कर रहे हैं लोग दान करी आप बाई श्वास नहीं दो तो की मंदिर में जाओ तो की कोई गरीब गुरबे ना दो तो की मतलब कर ही जाए पर हूँ तो यह बात कहनी चाहूंगी कि सबसू पहले सू पहले पक्षियों रो जो पौनी आड़ो है नी कौम जेठ महीने में जितो पौनी रो पुण्य है नी उतो कोई रो पुण्य कोनी
1: सही बात है। और पौनी जेड़ो धर्म के पड़ी कोनी केत भी पड़ी हो कोनी और अपर शरीर भी सारों से पहली जरूरत है आप खाए बिना
0: रह सको
1: ये चार दिन दस दिन पंद्रह दिन शरीर भी पहुंच वे जता दिन रह सको पौनी बिना एक दिन भी नहीं रह
0: एक बात और भी अपर कैसो बहनो ना के हमें जो अपर गांव रे में ट्यूबवेल है या तलायो है या छोटा मोटा कुंड है उहो में भी पौनी अगर जो सूख गया है तो अपनी तरफ से भराए दो कई मोटी बात है एक पखाल नड़ा दो कई मोटी बात है जो ट्यूबवेल होदी तो बनोड़ी जाए हमें घातनो तो पानी जाए आ टोकड़ो है बकरी है रिड है ऊंट है कोई भी आयो खट पानी पी लियो क्यों क्योंकि यो दिनो रे महीनो अपर जो तलाव में पोखरो में जो पानी हुई वो सूख जाए करे
1: पूरी तलाव फाट जावे
0: अगे तो देखो गुंजन मैंने एक भी बात थी कि तलायो रे मोह पानी अगर ठाउको बरसालो हो तो ठाउको जे रुत होती तो तलायो रो पानी बारह महीना चलतु क्यों के मवेशी पीता और आदमी री जो रोज री जो पानी री खपत थी उतो पानी ले जाइस तो हमें समय जो आप कहो नहीं बदली हुए ये समय की करी हुए कि जो बरसात आई अपनी तलाई मोटी है सागड़ी भरीज गई पानी साफ झकता पालर पानी है रली आओ जड़ो और लगी टंके जो दबा दब दे टोंको में
1: पानी रो दोन होनो चालू हो जावे साइफन लग जावे
0: पूरे गोरा है जो टोंका भरी जावे और तलाई खाली हो जावे मतलब थोड़ा चार महीना छह महीना में वो तलाई तो खाली हो जाए तो हमें वो था कोई ना जो अबोलो जीव वो अबोला जीव है।